રેડિયો 107.8 એફએમ પર થે સારી મસ્તી ખૂબ સારા ફન, ક્યોંકિ યે હૈ ફરીદાબાદ કા રેડિયો નંબર 1।